0: શાસ્ત્ર સંગીતે પ્રોગ્રામ સુરસાતના છો હું તુસે સુન રહેસી તનિષ્ક અરોડાતા શાસ્ત્રીય ગાયન રાગ ગુજરી તોડી અસ આકાશવાણી તે જલંધર કેન્દ્ર તો બોલ રહે હાં એસ વેલે 9:30 હોય ને હું પેશે પ્રોગ્રામ જ્ઞાન વિજ્ઞાન
1: જ્ઞાન વિજ્ઞાન